0: Λοιπόν, κάπου εδώ φτάσαμε στο τέλος της εκπομπής. Θέλω και πάλι να σας ευχαριστήσω που μείνατε μαζί μου. Λυπάμαι που δεν λειτουργήσε το στούντιο στην αρχή, είχαμε κάποια προβλήματα, αλλά τέλος καλά, όλα καλά. Και πάλι εύχομαι ότι το καλύτερο. Είχαμε κάποια πράγματα, γιατί σήμερα είναι και η μέρα των καρκίνων των οθικών, συμπτωματικά, πάλι για τις γυναίκες. Δεν προλάβαμε να πούμε κάποια λόγια γι' αυτό, ούτε προλάβαμε να πούμε τίποτε για έναν Έλληνα επιστήμονα που θα σας πω την επόμενη φορά. Είναι πάρα πολύ ενδιαφέρον, είναι μόνο 15 ετών, το παιδί θαύμα λέγεται, και συνεργάζεται, είναι επιστήμονας που συνεργάζεται με την NASA. Θα σας πω και άλλα για αυτό το θέμα στην επόμενη εκπομπή. Ευχαριστώ και πάλι που μείνατε μαζί μου και καλή επιτυχία στον Ακύλα, ο οποίος εκπροσωπεί την Ελλάδα στη Eurovision, στη Βιέννη, στην Αυστρία την Τρίτη και το άλλο Σάββατο το τελικό. Γεια σας. You're listening to 3ZZZ, Melbourne Ethnic Community Radio, 92.3 FM, broadcasting in your language.
1: The following program is in Turkish.
2: Türkçe yayınlara şimdi destek olma zamanı. Türkçe programlar gönüllüler tarafından yıllardır Avustralya'daki Türk dilinin, Türk kültürünün, Türk varlığının devamı için hazırlanıyor. Bu yayınlar senin dilinin, senin sesinin, senin kültürünün gelecek nesillere aktarılabilmesi için var. Sadece dinleme. Şimdi ait olma zamanı. Hemen 3zzz.com.au adresine girerek ya da 94001528'i arayarak üye ol ya da üyeliğini yenile. Yıllardır sizlerin desteğiyle devam eden radyoya indirimli üyelik sadece $11. Tam üyelikse yıllık $16.
3: Science World'de açılan canlı yeni sergi Renk. Dünyayı yeni bir ışıkta görünü keşfedin. Meraklı çocuklar ve oyun sever yetişkinler için parlayan mineralleri, optik illüzyonları ve uygulamalı deneyleri keşfedin. Rengi görün, ışıkla oynayın. Hayran kalın. Science World'de şimdi açık. Biletler museumvictoria.com.au adresinden alınabilir.
4: Proud sponsor of 3ZZZ 92.3 FM. Join or renew your 3ZZZ membership in May and you'll go into our prize draw. Thanks to station sponsor My Travel Solution, you could win return tickets to the Philippines or one of the other great prizes on offer in this year's Membership Drive Prize Draw. Don't just listen, join the 3ZZZ family today for just $16 or $11 concession. Head to 3zzz.com.au or call us now on 9415-1928. Thanks to our station sponsors, My Travel Solution, Museums Victoria, Nova Cinema Carlton, Melbourne Zoo, Chemist Warehouse Brunswick, Charmeal Films, Bunnings Brunswick. Terms and conditions on our website.
5: Üçse Melbourne Türk Radyosu başlıyor. Programlarımız Cuma 10-12, Pazar, Pazartesi 10-11 ve Salı 20-21 arası 92.3 FM, 3ZZZ Etnik ve 3zz.com.au'dan online yayınlanmaktadır. Üçse Melbourne Türk Radyosu başlıyor.
6: Lübnan'da 17 Nisan'da sağlanan ateşkesin ardından İsrail ilk kez başkent Beyrut'u hedef aldı. Hizbullah'ın elit birliği Rıdvan Gücü'nün komutanı Malik Balut'un liderler toplantısı sırasında düzenlenen suikastla öldürüldüğü iddia ediliyor.
7: Lübnan'ın başkenti Beyrut haftalar sonra ateşkese rağmen